ઇતિહાસ પ્રમાણે કચ્છો કરો એ માલધારી વતન. ઓ ખીડું હોય બે થઈ ઉદ્યોગ રોગા જમીનું જ ના રહી જાય માલ વેચારો વેની કીધા.

0: અને કલેક્ટર
1: હા
0: કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે તેરિયાનો ઘેટા બકરા અને એની જે તેરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી. ગાય ભેંસ માટે છે 40 એકર આપે છે, તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ.

0: रूपा वस्तु है ना, रूपा वस्तु में बंद न था करी सको मेन पूरा का रूपा सही रखल में तो थिए ना संग दर फेरे करिए तो ई कतरा को एकड़ में चार एकड़ में करिए ई पा के थोड़ो कारो कालो खाबे पण बाकी जी रखाला इन में माल बंद रखी ना रिकॉर्ड वस्तु थी
1: ओसो दी रखड़ दी भटक दे छे अजी आज के मकान में बने
2: उद्योग पत्ते के नदो यती मछी घर कांग्रेस का ना ताके रे तो मैं भागो छो પણ જ્યારે પૂરો પૂરો ઈ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે ઈ મજા કરશે.
1: ઉદ્યોગપતિ છે અત્યારે સરકાર જો અત્યારે જે છે ને બધાને વેચાણ જ આપી દેશે, બધી બધું પ્રાઇવેટ કરી નાખવાનું જે હોય તે. બાકી આમ જનતા માટે કાંઈ નથી,
2: કાંઈ
1: નથી. જનતા ખુલે આમ ફરે છે, કાંઈ એની પાસે કાંઈ આવે કે નથી ને
2: કાંઈ નથી.
1: ઉદ્યોગ
3: આવે તો
1: ઉદ્યોગ આવે તો એના પોતાના ગામના માણસો ને મજૂરી માં ના રાખવા કે
3: ના,
1: એ બહાર ના માણસો રાખવાની, એને મજૂરી નહીં, એની જમીન લઈ લેવી, એને ખતમ કરી નાખો ક્યાં. આથી એની ઉપર છે સરકાર.

0: Bê xuống nào.
1: Hả, hít lên.
0: ಸಂಜೆ ಸಾಮಾನು ಬಗ್ಗೆ ಮತ್ತೆ ಬೀಜಿ
1: ಬಾರ ಲೀಟರ್ ಖೀರ್ ಕಿನ್ನ ಕಾಯಿ ಮೇರೆ ದಯಾ ಪರ ಮೇ ಹೋಟಲ್ ಜನ ತಿಯಾ ತೋ ಏಕಡಿ ಬಂದ ಹೈ ಏ ದಯಾ ಪರ ಮೇ ಏಕಡಿ ಹೋಟಲ್ ಬಂದ ತೋ ಪೈ
2: ಇಗಾ
1: ಅನ್ನ ರಿಬಾರಿ ಅಂತ ಆಜಿ ಖಯೋ ನಾ ಬಂದ ಹೈ ಉಮೈ ತೋ ನಾ ಕತ್ರಣೆ ಡೀರಿ ಚಗಡೆ ಉ ಆಯೋ ನ ಭೋಜರ ಚಾಲು ಥೈಸಿ
2: ಭೋಜ ಚಾಲು ಥೈ
1: ಉ ಜಾನ ಥೈ ರಿಬಾರಿ ಅಂತ ಬಂದ ચાલુ પછા કરે તો ખોલે ને હું જાય મૂકે બોડી જાય આજે હું ખોલે ના તો ને ખીર મોર થાય બે દોઢ લીટર આઠ દોઢ લીટર રાખી ગઈ નથી કરી અડધો રાખી ગઈ ને અડધો વારી બે કદાચ લીટર લીટર કરી કાઢા બે નથી
3: એનું કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે, પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી.

0: ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં, આખા દેશના માલધારીની વાત બરાબર. તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને, એક તમારો બનીનો આ ઊંટનો, ઘેટા બકરાનો, સૌરાષ્ટ્રના માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને, એ લોકોની સુખાકારી વધે છે એમ. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને ચરિયાણા ઉપર નિભાવ કરે છે બરાબર. તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં બરાબર છે. કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકેડ ઉપર, એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતાં જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે, એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે. હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે. પછી ભલે ઓક્સાઇડ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
1: કાંઈ નથી
0: બીજા નંબરે. હવે જે વગડો બચ્યો છે ગૌચર, જે આપણા રખાલનું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂર છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જે ચરિયાણ છે, જ્યાં ઊંટને ઘોડાને ઊંટને ઘેટાને બકરાને બધો ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે છે બરાબર. એમ એવું છે કે અહીંયા માલઢોર કરતા એ પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે અને માલ મરી જાય છે.

0: Nè.
1: Đánh nó cười ổ thiếu rồi. Nó cũng chỉ có cười cười.
2: Mẹ của anh. Vá kì vá.
1: Vá là.
2: Nó kì nó đá xe mẹ mẹ rồi. Pán chứ tôi mù chí tôi bí xe ná. Anh mà lý. Rủ chế nó à mục. Gujarati chế nó. Là bụng mở bhakti kari chí. Tên mà rì tàl lại. Pán mà rì tù tàl lại.
1: Ở thân chân mà rì thị thế.
2: ના ના પાંચ કે હું મોટે હું ના એકલું ધંધો પાંચ છે ના કે મીણી મેં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
1: અલાય
2: જાણ ભાવ ઓનું મારે ડેટા તે ઉજ જલી વી ઉજ લોડો ના ઉકરાયું કઈ દવાયું કઈ ધૂળ ધમા છે કે આપણ સમરી પેન્ટ મારી વયું માળો આવ્યું છે લેણા કરી વી નથી થોડી જ તું
1: તો મરી ગયું પો કરો લેણા
2: હે
1: તો મરી ગયો માલ પો લેણો આટે કોને
2: લેણું ગળેલું છે
1: હા ગેડી મેં
2: પોઈ એની દાવા ધૂરી
1: ના
2: ઈ પોઈ એને પોઠે ડોખ દેઠા બો ત્રણ વાર હેરાન થયા છે એને કરો ને તો ખપી પા પાંચ રૂપિયાની આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો ચાલી પોસ્તાલી મય રહી
1: લેવાજો થયો ને થોડો
2: રૂપિયા તે ત્રણ ચાર સાડા ત્રે ખન રહી ગયા અહીંયા સાડા ત્રે ખન ભર્યા
1: વધારે
2: વ્યાજ ભર્યું

0: હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોઈ
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે પર હા વર્ગ શિક્ષકે

0: शरीर घटी होते जो कारण बोला व्याधि लगी है कि
1: ये तो लगी ना उठी थी एडो न थे मेहनत न थी कि राशि कारण न थे कि दवा न थी जाम थी
0: એડ ભાઈ પંજ ખાલી રખ્યા હોય ને ભેરી સમજી કે નો
1: સી આઈ પંજ આઈ
0: મતલબ તે એમાં પંજ થઈ વંતી પાછું નહીં
1: થઈ ને કુદરત જોડા હે
0: તો કેમ ભેગા રખાય
1: જોડા આઈ પંજ વસન ભા ભીરી
0: મણી વટ બબો ઓધર કે નીકળ ના કા ભાઈ વટા
1: ના
0: કો
1: સે તો
0: રિબારી કરે કે નો હે
1: રિબારી છે
0: હા
1: પાંચ મન તોટી ગયો વસ્તુ એટલી મેગા નુકસાન થઈ ને કોઈન કે નેરા જે ઈ આને પાંચ બચાઈ હોય ને
0: હા
1: કુદરત દીંદી તો એની મે જવા
0: દે એની મે થઈ જો કાલ સચી
1: બાકી પહેલા વાડે જો ને ધોડી ધણ ફેરા નથી આ ચાને સોતરી હોય માન
0: પણ અહીં લગભગ વરી છે તો પાછા મંત્રી ઉઠી મે ઉઠી મે બરકત થીંદી નેરજા
1: બરકત દીંદી કુદરત તો પા પાણી નાય ને
0: અહીં અલ્લા તો ભરોસો રાખો
1: ના ના ભરોસો અંતે જ હે અલ્લા વગર બીજો આરો
0: આરો ને
1: ખાપે ના ઢાકા યલ ને
0: ગરબાની વા કે મતલબ ઈ સામે થી ચા તો ઈ કોલે બબો ગની ગની પાછી દે કે આજે ભાઈ નો ચિંદો
1: હીયો ન ચન આ જલ ન ચ માન ન ચ તપો નુકસાન મારી વસ્તુ એ ને એમ કેતા બાર્ધુ એ ને કે સામો ભોગવા દીયો તો સે આડે હો ભલા
0: હે
1: બા બકરી દઈને ઓઠી ગડાઈ
0: ફરી પાછી
1: મારાયું તે ને પાછી ગડાઈ ઓની મે મળે સરખી થઈ
0: આઈ સમજી ગયો કે મન મેડો એટલો આંકે થઈ ગયો કે મતલબ એ ઓછી તે આ જો સમજી ગયો લેણા દેને ઓછી થઈ ગઈ
1: ઓછી થઈ ગઈ
0: બરાબર ને
1: મતલબ ઈ જીત
2: ગયો બરાબર જાણી ઓ નજીક
0: નુકસાન પર નુકસાન નહી
2: બરાબર
0: હા
1: ભવિષ્ય એનમે ને ચૌધરી ઈ તો મળે ને ચલ લે પાકે જો કુદરત જેના રોજી લેખેલું હોય અનકે પા અપનાયું તડે ની પાકે અને ભાગ ભરે